0: 여자 싸는 만세고 자하네.
1: 존이 존이 바빠 이긴 주단요 바빠.
0: 아니 हामी सबैको चाहना रेडियो सफलता 103.4 मेगाहर्ज